સંપૂર્ણ ચિત્રવાત નારાયણ વિષ્ણુની સ્તુતિ કરી શકે પછી, મતલબ બ્રહ્મા વિષ્ણુની સ્તુતિ કરી શકે પછી ભગવાન પરમાત્મા કો શિવલિંગ વાત ના પ્રગટ ભવ. ના ધ્વનિ કો ઓમ ઓમ લાઈ હો. યો ઓમ ઓમ ભને કો કસ્તો છે ભને એકાક્ષરી શિવ ભનેર પણ બુઝન સકિન્છ. તીનટા મતલબ પાંચવટા શબ્દ બાટ ભનેકો અ ઓમ બિંદુ ર નાદ બાટ લવ ત પરમાત્મા. અ ભને કો બ્રહ્માજી બીજ સ્વરૂપ, ઓ ભને કો વિષ્ણુ યોનિ સ્વરૂપ, મ ભને કો શિવ બીજ સ્વરૂપ, મ ઇસલાઈ પણ ભને બુઝિન્છ. તેસી બાટ પહેલો બીજ શબ્દ આયો બીજ શિવ લિંગ બીજ ભની મ બાટ બીજ નિસ્ક્યો. અકાર બાટ ર ઉકાર બાટ યોનિમાં ગઈ બસ્યો. તો બીજ ર અકાર ર ઉકારમાં ગયેલો યોનિ બાટ ટક એવતા અન્નકો સ્વરૂપ ધારણ કર્યો. તે અન્ન ધારણ કરીશકે પછી બડો દિવ્ય રૂપમાં અન્ન બીજ યોનિ બાટ પ્રાપ્ત ભઈશકે પછી તો અન્ન જલમાં રહીરહન થાલ્યો. દિવ્ય હજાર વર્ષસમ ભઈશકે પછી તેસબાટ દુઈ ભાગ તલર માથી ભયેકો પ્રકરણ છે. તેસેબાટ દેવ લોક મતલબ માતિકો આકાશકો લોક ર પૃથ્વી લોક બનેકો પ્રકરણ પણ છે. પછી બ્રહ્માલી શિવકો દર્શન પાઈ શકે રહે. તેસે તત્વવાદ આજ સંપૂર્ણ વિરાટ શિવજીકો વિરાટ નારાયણકો તત્વવાદ સૃષ્ટિકો પ્રકરણ ભયેકો પ્રકરણ પણ છે. ક ખ આદિ ગરેકા સંપૂર્ણ વર્ણહરૂબાટ તેસેબાટ ઉત્પન્ન ભઈશકેકો પ્રકરણ. બ્રહ્મા ર વિષ્ણુને ભગવાન સામ સદા શિવજીકો હે જગતકા માલિક હજુર કાં હુનુહુન્છ. હજુર નટરાજ સ્વરૂપમાં પણ હુનુહુન્છ. હજુર સંચારલાઈ સંચાલન કરનેવાલા પણ હજુર.